0: 이제? 어, 이제? 이제 가서 태양 해도 만든다 뭐. 지금 지가야 되나?
1: 어디 줘, 어디 줘?
2: किन बोल्नु त छ न यति पछाडि पनि मलाई खबर दिनुभयो अर्कै होला नि हजुरको बोल्ने मान्छे
1: कहिलेकाहीँ त भइहाल्छ नि
0: के गर्दा